ગગન જમામાં બાજ્યો, કયો નિશાને કહો, કેસ જો માંડ્યો સૂરમાં, અબ જુજન કો દાઓ, સૂરા સો પહેચાનીએ, જો લરે દીન કે જેત, પુરજા પુરજા કટ મરે, કબૂ ન છડે કે બાબા દીપ સિંહ જી ની અગવાઈ હે ખાલસા દે ઇસ પહેલે હલે નહીં દુશ્મન દલ વિચ ફલ ચલ મચા દીતી। अस्त्रां दे हुकम दी परवाह ना करदी होई मुसलमान फौज पिछे वल